ભગવાનમ એવરંગે મચ્ચ ઉડુમ મુઅજ્જાત બાવાલ બાફી મુહે ફહ એરું એવરંગે ખંદરાત એ અખ્યમમ વે મડમાય તિરવાન થે.

ફાહે હામાકાશ વારું એવરેં એતક એથી દૌ કુરુએ ફાહે એવરેં એખંતક ફુરસારકું ઉળુણું કંતક ખબર તિકં હુરે એવરેંગે ગાથં અન્ન હું ઠે.

0: 헤마비히게 알라메타
1: 훙옹
0: 로가제호
1: 게숨
0: 로레보
1: 하무가 아랍비히타케네군
0: 아무카 비히타 푸르타마나가니 무나 카루가 에포 메마티 부라카시 아투가 아디에포 페가
1: 헤마비히게 알라마테 페니제나마 라스누쿠르바 세히 파르와 호다바
2: Assalamu alaikum.
3: Wa alaikum salam. Donta halu kineta.
2: Donta halu rangaro. Fatun ko ko bali veule ka ingeta.
3: Aa donta. Komme do ko salu bala. Beenu mahiter ka for ko temu midani. Donta kambudu noe. Fatun ko ko ekanyu noane. Kokko ekanule ti doctor da kamvest adivaneta. Ehme me kamve sar me mara farwa teri kamai ki ebakura.
4: दिवे ही एफएम के कुम्मे गाड़ी रेगे फैशन में दिवे ही अमिल्ला रागे के लावे कुम्मे